ઓથે પહોંચી. રાણી તારા ઉઠી, ખડામાં પાઈયા, ચોર દરવાજે થાણી બહાર નીકળ ગઈ. રાજા તો જાગદા ઈ પ્યા છે. હોર તો રાતી ઉઠ કે પીછે ચલ્યા તરલ જોહાણી. અધી રાત દા સમય હૈ, અગે અગે રાણી જા રહી હૈ, પીછે પીછે રાજા. રાજા સોચદા મન રાણી નું ડર ભી નહી લગતા, એદી અંદર ભય નહી, કલી તુરી જાંદી. પર ડર તો ઉસનું લગતા હૈ જેને નિર્ભવ નું નહી જપ્યા. ઓનું ભય જાપદા હૈ, પર જિસને નિર્ભવ વાહેગુરુ નું જપ લ્યા હૈ. હજુર કહેતે નિર્ભવ જપે સગલ ભાવ, ઓદે સારે ભય મિટ જાય. અસી ઉતને તક ડરદે રહેવાંગે જીતને તક નિર્ભવ નિરંકાર નાલ અસી આપણે આપનું અટેચ નહીં કીતા. જિસ વેલે ઓદે નાલ સુરત જડ જાયગી, ભય આયેગા હી નહીં. પતા નહીં કિધર જા રહી હૈ, પર રાણી કિથે પહોંચી. જિસ તરહ પ્યારી સાધ સંગત હંસ માન સરોવર તે જાંદે હન, ઇસી તરહ જેડે ગુરમુખ હન ઓ સત્સંગ ભી જાંદે. કૌઆ રૂડી તે જા કે બહેંદે, કાં દા વાસા રૂડી, મનમુખ દા વાસા કી હૈ, શરાબ ખાના, આખો શ્રી વાહેગુરુ, ભેડીયાં સંગતાં. અર જો ગુરમુખ હૈ ઓ સત્સંગ રૂપી માન સરોવર તે બેઠ કે તે આનંદ માણદે. રાણી પૌતી સંગતી, રાજે ને સુખ દા સાહ લ્યા. ભી મને આઈ તો ચંગી થાં તે હૈ, પર પૂછ કે નહીં આઈ. જે ઇસે તરહ ચલા ગયા, હો સકદા સવેરે રાણી ફિર મુકર જાવે. રાજે ને કહ્યા ભી કોઈ નિશાની લે ચલી. રાજે ને કી કીતા, રાણી દી ખડામ ચુક લી. ખડામ જાણદે હો ના, સારે નું પતા ખડામ લક્કડ દી. પર ઓ રાજે દી ખડામ સી, ઓદી હીરે લાલ ભી જડે સન, રાજે મહારાજે દી ખડામ બડી બ્યુટીફુલ સી, ખૂબસૂરત સી. હમાતડ કોલ તો લકડ દી હોવેગી, પર જો અમીર આદમી હૈ ઉના દી ચપલા તે જોડે હી બડે કીમતી હોંદે. રાણી સી રાજે દે ઘર બડી કીમતી ખડામ, રાજે ને ખડામ ચુક લઈ. વાપસ મહેલા ચ આયા, તજોરી દા બુઆ ખોલ્યા, ખડામ વિચ રખી, દરવાજા બંધ કીતા, તાલા લાયા, ચાબી જેબ પા કે સૌ ગયા. ઇધર પ્યારી સાધ સંગત, સત્સંગ હો રહ્યા હૈ, ગુરુ દી બાણી દા અમૃત વસે. જો ગુરબાણી અસી હુણ સુણ રહ્યા ના, એ ગુરબાણી સતયુગ વિચ ભી સી. રાજા હરિશ્ચંદ્ર સતયુગ વિચ હોય, એવેં નહીં ઇસ બાણી નું નિરંકારી કહ્યા, ક્યોંકિ જદો તો નિરંકાર દી હોંદ હોઈ હૈ, એ બાણી ઉસ સમય તું પ્રગટ હોઈ. તાઈ ધન ગુરુ અર્જન દેવ પાતશાહ જી ને એનું નિરંકારી બાણી કહી, કિસે ના કિસે રૂપ ચ એ બાણી તુરદી આઈ આઈ હૈ. તો પ્યારી સાધ સંગત, સત્સંગ દી સમાપ્તિ હોઈ. રાણી ને સોચ્યા ભણા છેતી ચલીએ, કિધરે રાજે નું પતા ના લગ જાય. તે પતા લાગ્યા સજા દેવેગા, યા એ સજા દે દેવે રાણીએ, સત્સંગ વિચ નહીં જાણા. પર મેરા તો જીવન. રાણી બહાર આઈ કી તક્યા, એક ખડામ હૈ તે દૂજી કોઈ, દૂજી ખડામ કોઈ. રાણી બડી ઉદાસ હોઈ, સત્સંગિયા ને પૂછ્યા નહીં, રાણીએ ઉદાસ કયો હૈ, સારી વિદ્યા દસી. સત્સંગી કહેણ લગે, ખડામ હી હૈ ના, અસી બજારો હોર લ્યા કે દે દેને. રાણી ને કહ્યા, દવાની ચવાની વાલી ખડામ નહીં હૈ, ઓ તો રાજ ઘરાણે દી ખડામ, બડી કીમતી. અજ મેરા પોલ ખુલ જાયેગા. સંગી કહેણ લગે, રાણીએ કાબર ના, તું સાઈ ને પ્યાર ચ આકે જુડદી હૈ, મહાપુરુષાં કે બેનતી કરી. બેનતી કીતી મહારાજ, રાણી તે અપદા આઈ હૈ, આપ કૃપા કર. તો મહાપુરુષ કહેણ લગે, એ બચ્ચી તું રો ના, તું ચંગે પાસે ચલી હૈ, આપાં ઉસ પરમાત્મા દેગે અરદાસ કર દે. તું ઠાકુર તું પહેયા. રાણી ને ગાલ ચ પલ્લા પાયા, સંગત ને અરદાસ કીતી.